0: 800 kilohertz. This is Radio Mauritius.
1: મોજીલા ગુજરાત નો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મોરિશિયસના લહેરો પર રંગારંગ કાર્યક્રમ સાંભળનાર અમારા બધા જ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત અમે કરી રહ્યા છીએ. જ્યાં ક્યાંયથી જોડાયા છો, બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો. જ્યાં ક્યાંયથી જોડાયા છો, બસ સાથ દેવા માટે ખૂબ ખૂબ આભાર. આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના. જ્યાં ક્યાંયથી જોડાયા છો, બસ પ્રેમથી સાથ માણતા રહેજો. અને આજના આપણા મધુર ગુજરાતી ગીતોના સફરની હળવાફૂલ ગીતોની સાથે મજા માણીશું. શ્રોતા મિત્રો, ચીથરું બાંધો ને ચીર પૂરી આપે, હરી આથી વધુ તો શું બાંધે ધરી આપે. ઈશ્વર જે રીતે આપણને મોકલ્યા છે, જે રીતે આપણને અત્યારે જીવાડી રહ્યા છે, એમાં આપણું જ ભલું છે એવું માનીને ચાલનારા વ્યક્તિ કોઈ દિવસ દુઃખી નથી થતા. રામ રાખે તેમ રહીએ. આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું હેમા દેસાઈના મધુર સ્વરમાં મુકાયેલા આજના આ પ્રથમ ગીત સાથે.

શ્રોતાઓ, સંબંધોના ક્ષેત્રફળમાં લોકો લંબાઈ અને પહોળાઈ માપે છે, પણ ઊંડાઈ કોઈ નથી માપતું. સાચી વાત કે નહીં? પોતાના પ્રિયજનની સાથે કઈ રીતે જીવનમાં વ્યવહાર કરવો એ માને આજે આજના જીવનમાં આપણે બધા જ ભૂલતા જઈ રહ્યા છીએ. ફરી એકવાર હિમા દેસાઈના સ્વરમાં મુકાયેલા આ ગીતને આપણે

ગીત પછી તો બસ એ જ મનમાં વાક્ય યાદ આવે છે કે લોકો આ બે કામમાં હંમેશા હોશિયાર જ રહે છે કે જીવવાની ખામી શોધવામાં અને જે મરેલા માણસ છે તેમના વખાણ કરવામાં. બસ જે માણસ જીવી રહ્યો છે તેમાં શું ખોટ છે અને જે મરી ગયા બસ તેમના તો વખાણ કરી કરીને ક્યાંય છૂટતા નથી. આપણે લઈએ આગલું ગીત આશિષ દેસાઈના મીઠા સ્વરમાં.

ભાઈ વાતનું પણ અંતર હોય છે, ગમતી હોય તો ટૂંકી લાગે છે અને ન ગમતી હોય તો એ આપોઆપ લાંબી લાગે છે, સાચી વાત કે નહીં? લઈએ આપણું મસ્ત મજાનું આગલું ગીત, અને આ છે સોલી કપાડિયાના સ્વરમાં મૂકી.

તો મિત્રો આજના આપણા કાર્યક્રમને સમાપ્ત કરીશું. જતા જતા એ જ કહેશું કે ભાઈ જે ખીચડીને લાયક હોય ને એ લોકોને ખીર ન પીરસાય, સાચી વાત કે નહીં? માટે જીવનમાં તમને કોઈ તકલીફ આપે તો બસ તેમનાથી દૂર રહો, તેમના નજીક જવાની કોશિશ ન કરો, તેમને બસ પ્રસન્ન કરવાનો પ્રયત્ન ન કરો, કારણ કે અંતે દુઃખી તમે જ થશો. સો વિથ ધીસ, થઈ ગયો છે સમય જવાનો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે થેન્ક યુ સો મચ. ફરી મળીશું એક નવા જ કાર્યક્રમની સાથે. ટિલ ધેન દીપાલી સોમૈયાના આ ગીતને એન્જોય કરો અને રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ, બાય.

તો ચલો એ મીરા મોહન કે ગાવલ ગીત ગીતવા ખાસ તોર પર મોદાલબિયાસે ગીતવા કે માંગ કર લે બાતે ઇન્દિરા લોતનજી ઓર અપન સબ પરિવાર ઓર કર સબ સંગત્યા લોગ ઈ ગીતવા કે માંગ કર લે બાતે ઓર ખાસ તોર પર અભી કાહો કાશ્યા સે અમૃતાજી હમની કે યાદ કર લંજા ઓર ઈ ગીત ખાસ તોર પર અદિતિ ઓકર જન્મદિન કે અવસર પર ઢેર સારા પ્યાર ઓકર માં ફાતિમા બાતે સુરજ રાહુલ માનિશા ઓર ઓકર સબ ફૂફા ફૂફુ ચાચા ચાચી મૌસી સબ પરિવાર લોગ ઓકરા ઢેર સારા શુભકામનાએ દેવા થવંજા ઓર સાથ મેં બાતે